ભય, જીળા વાહેગુરુ પરમેશ્વર થી નળ જોડ દેવી, જીળા ઉસમાલ પ્રભુ દા સિમરન હૈ ઓદે નળ જોડ દેવી, સતકૃપા છિકેન્દ્રી અસલી મિત્ર દોસ્ત હોઈ હૈ, સો આવ ઇન્ક સેવા પ્રવણ કરની હોઈ પુલા ચુકા દિખી માગણી